0: મને રાહ જોતા આવડે છે. તમને રાહ જોતા આવડે છે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ કોઈને રાહ જોતા નથી આવડતી. પહેલાં તમે વિચારો, તમારે ફિલ્મ જોવા જવી હોય તો પણ રાહ જોવી પડે. સવારમાં નક્કી કર્યું હોય કે સાંજે ફિલ્મ જોવા માટે જવી છે તો ટિકિટ બારી પર લાંબી લાઈન હોય, એમાં રાહ જોવી પડે. દિવાળીના વેકેશનમાં, કાં તો સમર વેકેશનમાં, કાં તો ન્યૂ યર વખતે કશે જવાનું નક્કી કર્યું હોય તો ટિકિટ બારી પર તમારે લાંબી લાંબી લાઈનોનો સામનો કરવો પડે, કારણ કે તમારી જેમ બાકી લોકોએ પણ નક્કી કર્યું હોય. એટલે ટ્રેનની ટિકિટ માટે પણ રાહ જોવી પડે. અરે, ટ્રેન આવે કે ના આવે એના માટે તમારે રાહ જોવી પડે. રોજ સવારમાં જ્યારે હું વહેલો ઊભો થતો હોઉં છું ત્યારે હું લોકોને રાહ જોતા જોતો હોઉં છું. કોઈ રાહ જોતું હોય કે દૂધવાળો હવે આવશે અને હું ચા બનાવીશ. કોઈ રાહ જોતું હોય કે મારા મોર્નિંગ વોકના પાર્ટનર એ ક્યારે આવશે એની રાહ જોવાતી હોય. બાળકો ઊભા હોય મમ્મી સાથે કે સ્કૂલની બસ એ ક્યારે આવશે ને અમને લઈ જશે એની રાહ જોવાતી હોય. પણ હવે રાહ જોવાના ટ્રેન્ડમાં કમી આવી છે. દરેક વસ્તુ ક્વિક કોમર્સના જેમ ઘરે તાત્કાલિક પહોંચી જાય છે. આપણે કોઈની રાહ જોતા જ નથી. કોઈને સમય આપ્યો હોય કે 5 વાગે આપણે ફલાણી જગ્યાએ મળીશું તો 4:30 આપણે એને ફોન કરવાની શરૂઆત કરી દઈએ કે એ ક્યાં પહોંચ્યો, તું પહોંચ્યો કે નહીં, હું તો આ જગ્યાએ પહોંચ્યો, લે મારું લાઈવ લોકેશન હું તને શેર કરી દઉં. રાહ જોતા આવડવું એ એક કળા છે. મને પર્સનલી એવું ફીલ થાય છે કે જો તમારામાં ધીરજ હોય, રાહ જોતા આવડતી હોય તો કોઈને દુનિયામાં ડિપ્રેશન આવે જ નહીં. બધા શાંતિથી બેઠા હોય, એકબીજાની રાહ જોતા હોય, એક ભરોસો હોય કે જે કામ ઘરેથી લઈને નીકળ્યા છીએ એ થઈ જશે. તમને રાહ જોતા આવડે એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Wow, yahi to hai mera dream lehenga.
4: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
3: Explore our stunning bridal lehengas aur exclusive reception wear.
4: Plus, grooms ke liye royal sherwanis.
3: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
5: 30 years of magic. Tonight, the legacy comes alive.
6: Chamakte Sitare 2026.
5: From graceful Kathak to high-energy Bollywood, experience the celebration. June 20th at Colonia High School. Call 732-404-1900 or visit indianicaacademy.com.

0: સલમાન ખાન ને આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. ખાલી બોલિવૂડના જ નહીં પણ આખી દુનિયાના વન ઓફ ધ મોસ્ટ રેકોગ્નાઇઝેબલ સ્ટાર્સ એમાંથી એક સલમાન ખાન, પાકિસ્તાને એમને ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે. કેમ? તો કે એક રીસેન્ટ પાસ્ટના એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને વાત કરી હતી કે બલોચિસ્તાન ઇઝ અ સેપરેટ રિજિયન, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પાકિસ્તાન. પાકિસ્તાનની ઓથોરિટીઝ આનાથી એટલી બધી નારાજ થઈ ગઈ કે એમને ટેરરિસ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યા. પણ એક વાત વિચારવા જેવી છે કે પાકિસ્તાનને સલમાનના બોલવાથી શું ફરક પડતો હોય? જો તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં, છેલ્લા 10 વર્ષમાં શાહરૂખ ખાન હોય, સલમાન ખાન હોય કે આમિર ખાન હોય કે અક્ષય કુમાર હોય, આ બધાની જ મૂવીઝ પાકિસ્તાનમાં બહુ જ સરસ વર્ક કરી છે. ત્યાંથી બહુ જ સારું એવું રેવન્યુ આવતું હોય છે. એટલે જો આ સ્ટાર્સ ગ્લોબલ સ્ટેજ ઉપર જઈને કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોય તો પાકિસ્તાનને ડેફિનેટલી ફરક પડે છે. પણ સલમાન ખાનને ફરક પડે છે કે પાકિસ્તાન એમને ટેરરિસ્ટ ઘોષિત કરી દે? બિલકુલ નહીં. ભાઈજાન તો ભાઈજાન હે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
2: વિશ્વ કો ભારત કા ઉપહાર યોગ હૈ, અચ્છી સેહત કા આધાર. આઈએ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે અવસર પર સ્વસ્થ જીવન કા પ્રણ લે, હર દિન 30 મિનિટ યોગા કરે.
1: મિર્ચી દ્વારા સ્વસ્થ હિત મેં જારી.
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598
4: on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot
5: in association with World Vegan Vision.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Inefficient.
9: Very complex.
10: Clumsy.
11: Confusion hi confusion.
12: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
13: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
14: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
13: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
14: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
13: मिस इंडिया आज ही विजिट करें, 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन.
15: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
16: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
17: Vishal Mishra, live in New Jersey. Friday, June 26th, Hard Rock, Atlantic City. Book at Ticketmaster and SaiUSAInc.com.
18: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
19: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
20: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
21: तेरा क्या होगा कालिया?
22: सरदार, मैंने आपका नमक खाया सरदार.
21: अब मिर्ची खा.
23: रेडियो मिर्ची, इट्स हॉट.
24: इट्स 9:30 AM. मिर्ची टाइम चेक ब्रॉट यू बाय आर के ज्वेल्स. आर के ज्वेल्स, ज्वेलरी में सिर्फ एक ही नाम, आर के ज्वेल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.

0: જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થતો જાય. આપણે આપણી પેરેન્ટ્સની જનરેશનથી ઓલવેઝ એવું સાંભળતા આવીએ કે ભાઈ અમે તો તમારી ઉંમરના હતા ને, જ્યારે યંગ હતા ને યંગ, ત્યારે ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી કરતા, સાયકલિંગ કરતા, વોકિંગ કરતા, રનિંગ કરતા, જોગિંગ કરતા, સ્વિમિંગ કરવા માટે જતા, ઘરની અંદર જ ઘરના કામ કરીને જ ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી થઈ જતી. પણ એના પછી ધીમે ધીમે બધી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થતી ગઈ. સૌથી મોટું કોન્ટ્રીબ્યુટર કોણ? તો કે આજકાલની લાઈફસ્ટાઈલ. ઉંમર પણ એક ફેક્ટર છે જ, એ માનીએ જ છે આપણે. પણ એક વસ્તુ જે આપણે નોટિસ નથી કરતા એ છે કે ઉંમરના સાથે ખાલી ફિઝિકલ એક્ટિવિટી નહીં પણ મેન્ટલ એક્ટિવિટી પણ ઓછી થતી જાય છે. હવે મેન્ટલ એક્ટિવિટી એટલે શું? એ કઈ કઈ એક્ટિવિટી? તો કે રીડિંગ, રાઇટિંગ, સુડોકુ. ન્યૂઝપેપરમાં પહેલા કોલમ આવતા, હવે તો ઓછા ન્યૂઝપેપર્સમાં આવે છે પણ હજુ પણ છે, અરાઉન્ડ ધ વર્ડ્સ કરીને, કે જેમાં તમને એક ઉખાણું પૂછ્યું હોય, તમારે એના ઉપરથી શબ્દ લખવાના હોય, હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમાં કોલમ્સ આપ્યા હોય એ ભરવાના હોય. ચેસ રમવી, પોતાના મિત્રોના સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્વર્ઝેશન્સ કરવા, આ બધી જ મેન્ટલ એક્સરસાઇઝ, મેન્ટલ એક્ટિવિટી. ઉંમરની સાથે આ બધી એક્ટિવિટી પણ ઓછી થતી જાય છે, જેના ઉપર આપણે ફોકસ રાખતા હોતા નથી. ખાલી આપણને એ જ યાદ આવતું હોય છે કે શિટ યાર, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ. ના, મેન્ટલ એક્ટિવિટી પણ ઓછી થઈ છે. તમારું મગજ, તમારું બ્રેન એ પણ એક મસલ છે કે જેને એક્ટિવિટીની જરૂર છે જ. આજના દિવસથી તમારા મગજને પણ એટલી જ એક્ટિવિટી આપો એ આશાની સાથે અ વેરી ગુડ મોર્નિંગ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: લાગી છે. એ તો ત્યાં મહેનત મજૂરી કરી રહ્યા હતા. મમ્મીનો બર્થડે જે મંથમાં આવતો હતો, દેટ મીન્સ કે 11th મંથ, એ નંબરની ટિકિટ એમને ખરીદી હતી અને ટિકિટની કિંમત હતી લગભગ 1200-1300 રૂપિયા. 1200-1300 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અને રિટર્ન 240 કરોડ રૂપિયા. અચ્છા, એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે લોટરીની એક હિસ્ટ્રી રહી છે. લાસ વેગસમાં જ્યારે જ્યારે કોઈને પણ લોટરી લાગે, કાં તો પછી એ કસિનોમાં જઈને કરોડો રૂપિયાની રકમ જીતી જતા હોય, એના 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષની અંદર અંદર જ એ બધી જ રકમ ગુમાવી દેતા હોય છે. બિકોઝ અર્નિંગ મની ઇઝ વન થિંગ એન્ડ કીપિંગ મની ઇઝ અનધર થિંગ. હોપફુલી આમના પાસે આજે 240 કરોડ રૂપિયા આવ્યા છે એ સંભાળીને રાખી શકે ને એના 2400 કરોડ રૂપિયા કરી શકે, 10 ગણા રૂપિયા કરી શકે. સવાલ તો એ જ છે, જો તમારી પાસે આવી રકમ આવે તો તમે પહેલું કામ કયું કરો? વિચારીને જુઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: हेलो,
2: कहाँ पे है यार? हेलो हेलो, ऐसे नाराज होके जाते हैं क्या? हेलो, बोल रही है यार.
1: Hello?
2: कोई कोई तो तमीज होती है. मैंने माना मियाँ बीवी में झगड़ा हो जाता है. गई कहाँ पे है? मेरी बात सुन क्या. हेलो हेलो, मैंने माना चल रात में झगड़ा हो गया थोड़ा बहुत, कम से कम बात मेरी सुन, मेरी बात सुनो.
1: अरे आपको कोई गलत फहमी है, मैं आपकी वाइफ नहीं बोल रही हूँ. आपसे शायद गलत नंबर लग गया है किसी का.
2: ये एक सेकंड, तो पहले नहीं बोल सकती थी जब फोन उठाया कि वाइफ नहीं बोल रही हूँ?
1: क्या आप पागल है क्या?
2: पागल आप है, पागल आप है
1: थे क्या? पता नहीं क्या है, अपनी बोले चले जा रहे थे.
2: बोले चले जा रहे, बकवास कम करिए आप. किधर भागी यार?
1: हेलो,
2: एक तो मेरे से दूर जाके मेरे को धोखा दिया, मेरी वाइफ बन के ऊपर से फोन काट दिया. फोन मत काटना, बड़ी मुश्किल से मिलता है.
3: मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ. मैंने आपका मुर्गा बनाया सौम्या, आप बुरा ना माने, मुझे किसी ने मेरे साथ जरा प्यार से कह दिए.
2: आज के बाद घर से आ गई ना, तो मैं बता दूं तेरे को.
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 732-357-8200. જય ગુરુ.
8: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
9: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
10: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
11: वो जो पहले तुमसे मिला था, अब हम सबसे मिलने आ रहा है.
12: पहले भी मैं तुमसे मिला.
13: सिंगिंग वर्ल्ड का सैयारा, नॉन अदर देन विशाल मिश्रा. विशाल
11: मिश्रा. अमित जेटली ऑफ साई यूएसए इंक प्रेजेंट्स अ नाइट लार्जर देन लाइफ. विशाल मिश्रा'स पागलपन टूर, फ्राइडे जून 26th, हार्ड रॉक लाइव, ईटेस अरीना, अटलांटिक सिटी. बुक योर टिकट्स एट ticketmaster.com एंड saiusainc.com.

0: ઇન્વેસ્ટર્સ ના ખાલી બે જ પ્રકાર હોય છે. પહેલો પ્રકાર એ કે જે મીડિયા હાઇપ ને જોઈને ઇન્વેસ્ટ કરી દેતા હોય, અને બીજો પ્રકાર એ કે જે ડ્યુ ડિલિજન્સ કરે, રિસર્ચ કરે, પોતાના સીએ સાથે વાત કરે, જાણકાર લોકોને પૂછે ને એના પછી ઇન્વેસ્ટ કરે. તમે કયા પ્રકારના? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે હવે તો ભારતમાં એમ આઈપીઓ સિઝન હોય એવું જ લાગે છે. છેલ્લા 2-5 વર્ષમાં તમે જુઓ, ખાસ કરીને પોસ્ટ કોવિડ, તો મેજોરિટી ઓફ ધ કંપનીઝ આર બ્રિંગિંગ ઇન આઈપીઓઝ. ઇવન સુરતની ઘણી બધી કંપનીઝ એવી છે કે જેમને આઈપીઓ લોન્ચ કર્યો હોય. અમદાવાદમાં તો ઓહો, ધંધા ડાયરીઝમાં હું દર ચોથા માણસને એવો જોતો હોઉં કે જેમનું પ્લાનિંગ હોય કે આઈપીઓ લોન્ચ કરવાના છે. સારી બાબત છે. પણ રિસન્ટલી લેન્સકાર્ટે આઈપીઓની વાત કરી કે આઈપીઓ અમે લોન્ચ કરવાના છે. હવે એના પર ક્રિટિસિઝમ ખાસું એવું થયું છે કારણ કે જે વેલ્યુએશન છે દેટ ઇઝ લાઈક અનધર લેવલ. 70,000 કરોડ રૂપીઝનું વેલ્યુએશન લેન્સકાર્ટના તરફથી મૂકવામાં આવ્યું છે. લોકો પિયુષ બંસલના શાર્ક ટેન્કના જૂના જૂના જે વિડીયોઝ છે એ કાઢીને પુટઅપ કરી રહ્યા છે કે જ્યાં એમને ફાઉન્ડર્સને ખખડાવ્યા હોય કે ઇતના સારા વેલ્યુએશન, કંઈ મગજ બગજ જેવું છે કે નહીં. હવે જાતે આવું ક્રેઝી વેલ્યુએશન કહી રહ્યા છે. એક્સપર્ટ્સનું માનો તો ધીસ વેલ્યુએશન ઇઝ એબ્સોલ્યુટલી નોટ વેલિડ. મારો પોઈન્ટ ખાલી એટલો છે કે જો તમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોવ તો ડ્યુ ડિલિજન્સ કરી લેજો, પોતાનું રિસર્ચ કરી લેજો, એના પછી જ ઇન્વેસ્ટ કરજો. ઝોમેટોના આઈપીઓ વખતે પણ આ જ પ્રકારની કોન્ટ્રોવર્સી થઈ હતી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
2: વિશ્વ કો ભારત કા ઉપહાર યોગ હૈ, અચ્છી સેહત કા આધાર. આઈએ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે અવસર પર સ્વસ્થ જીવન કા પ્રણ લે, હર દિન 30 મિનિટ યોગા કરે.
1: મિર્ચી દ્વારા સ્વસ્થ હિત મેં જારી.
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598
4: on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot
5: in association with World Vegan Vision.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: कुछ आवाजें होती हैं जो सीधा दिल तक पहुंचती हैं.
9: सतीश मलिक और अनीमा जौहरी प्राउडली प्रेजेंट एन एंचेंटिंग म्यूजिकल कॉन्सर्ट बाय क्लासिकली ट्रेन्ड डॉक्टर मीनल मटेगांवकर का एक टाइमलेस म्यूजिकल कॉन्सर्ट, जिनका साथ देंगे रिनाउंड तबला आर्टिस्ट अभय दातर और हारमोनियम उस्ताद निनाद जोशी.
8: और इस खास शाम में एक दिल को छू लेने वाला ट्रिब्यूट टू आशा भोसले.
10: अभी न जाओ छोड़ कर.
9: 28th June, 3 p.m. at ITV Gold Auditorium, Oak Tree Road. Call Satish right now at 862-812-9111.
11: एक सपना, एक वादा और एक सफर जो दिल को छू जाए.
12: दिल के अंदर एक लड़की को रखना जिसे 78 ईयर से देखा तक नहीं.
11: देखिए 12 जून एक ऐसी कहानी जो प्यार, समय और हौसले से आगे है. मैं वापस आऊंगा. अ फिल्म बाय इम्तियाज अली एंड म्यूजिक बाय एआर रहमान.
13: स्टारिंग सुपरस्टार दिलजीत दोसांझ अलोंग विद शर्वरी वाघ एंड वेदांग रैना.
12: ये प्यार जहर की तरह होता है.
11: रिलीजिंग 12th जून इन सिनेमाज नियर यू.
12: इसकी एक भी बूंद अंदर रहेगी ना तो ये आखिरी समय में चैन से मरने भी नहीं देता.
14: 30 years of magic. Tonight, the legacy comes alive.
15: Chamakte Sitare 2026.
14: From graceful Kathak to high-energy Bollywood, experience the celebration. June 20th at Colonia High School. Call 732-404-1900 or visit indianicaacademy.com.
16: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
17: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
16: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर
17: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
16: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू इजलिन.
18: ఓక్ ట్రీ రోడ్ లో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ కోసం సర్చ్ చేస్తున్నారా? కృష్ణా జ్యువెలర్స్ మీ ఎక్స్క్లూసివ్ డైమండ్ స్టోర్.
19: టాప్ క్వాలిటీ నేచురల్ సర్టిఫైడ్ డైమండ్స్, GIA సాలిటేర్స్, నెక్లెసెస్, రింగ్స్ మరియు స్టన్నింగ్ పెండెంట్స్. కృష్ణా జ్యువెలర్స్, ఓక్ ట్రీ రోడ్, ఈసలిన్.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: તારીખો બદલાય, ન્યૂઝપેપર બદલાય, પણ એક ખબર એવી ને એવી જ રહે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. છેલ્લા 5-7 વર્ષમાં એક ખબર રોજે રોજ બધા જ વાંચી રહ્યા છે, એ છે કે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. રોજે રોજ નવા નવા પ્રકારના ક્રાઇમ્સ આવી રહ્યા છે. જ્યાં સુધી આપણે એક પ્રકારની મેથડ સમજીએ ત્યાર સુધી તો બીજી મેથડ આવી જતી હોય છે. હવે આમાંથી બચવો કેવી રીતે? ઇન્સ્ટાગ્રામ પર મને એક પેજ મળ્યું છે, એનું નામ છે સાયબર દોસ્ત I4C. આ એક ઓફિશિયલ પેજ છે. સાયબર ક્રાઇમના રિલેટેડ જેટલી પણ અપડેટ્સ આવતી હોય છે કે માર્કેટમાં કયા પ્રકારના સ્કેમ ચાલે છે, તમે એનાથી કેવી રીતે બચી શકો છો, મોબાઈલમાં કયા પ્રકારના સેટિંગ કરવાથી તમે પોતાને સિક્યોર કરી શકો છો, આ બધી જ બાબતો પર નોલેજ આ પેજ પર આપવામાં આવે છે. એને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાયબર દોસ્ત I4C. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

0: અડધું જ્ઞાન કેટલું નુકસાનકારી હોય છે એનો એક્ઝામ્પલ આપણે મહાભારતમાં તો સાંભળી ચૂક્યા છે, પણ હમણાંનો એક રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જ્યારે જ્યારે તમે એવી વસ્તુઓમાં જંપલાવી દેતા હો છો કે ચાલો ને ભાઈ જોયું જશે આગળ, ત્યારે ત્યારે મેળ નથી પડતો. સુરતમાં એક ઇન્સિડન્ટ સામે આવ્યો છે કે જેમાં એક ચોર એક બિલ્ડિંગની પાઇપ પકડીને સેકન્ડ ફ્લોર સુધી ચડ્યો એક ખાલી ફ્લેટમાં ચોરી કરવા માટે. અંદર ગયો, બધી જેટલી પણ વેલ્યુએબલ વસ્તુઓ હતી એ ચોરી કરી અને પછી એ જ રૂટથી પાછો આવવા ગયો તો એને ખબર પડી કે ભાઈ આપણને તો ખાલી ચડતા જ આવડે છે, આપણે ઉતરવાનું તો શીખ્યા જ નથી. યસ, ધીસ ઇઝ રાઈટ. આ એક ખરેખર ઇન્સિડન્ટ બન્યો છે. દિવાળીમાં ઘણા ફ્લેટ ખાલી હોય, નજર રાખીને બેઠા હતા, ચડી તો ગયા, અબ ઉતરો કે કેસે, ઉતરાયું નહીં એટલે બૂમાબૂમ કરી એટલે નેબર્સ ભેગા થયા. નેબર્સે પોલીસને ફોન કર્યો, પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ એ બંને આવ્યા, સીડીઓ વિડીયો લગાવી ઘરનો દરવાજો તોડ્યો અને પછી એ ભાઈને બહાર કાઢવામાં આવ્યા. બોલો, એઝ અ ચોર પણ ફ્લોપ છે આ તો. એટલે જ અર્ધ જ્ઞાન નુકસાનકારી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: દોડ ભાગ ભરી જિંદગી મેં અપની સેહત કો સિર્ફ 30 મિનિટ દીજીએ, યોગ કીજીએ.
2: વિશ્વ કો ભારત કા ઉપહાર, યોગ હૈ અચ્છી સેહત કા આધાર. આઈએ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે અવસર પર સ્વસ્થ જીવન કા પ્રણ લે, હર દિન 30 મિનિટ યોગા કરે.
1: મિર્ચી દ્વારા સ્વસ્થ હિત મેં જારી.
3: Celebrate yoga with us at 125 Raritan Center, Parkway Edison, New Jersey, Sunday, June 14, 2026, 10 a.m. For more details, call 732-470-5598
4: on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot
5: in association with World Vegan Vision.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
9: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
8: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
9: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़लिन.
10: कुछ आवाजें होती हैं जो सीधा दिल तक पहुंचती हैं.
11: Satish Malik or Anima Johari proudly present an enchanting musical concert by classically trained Dr. Meenal Mategaonkar ka ek timeless musical concert, jinka saath denge renowned tabla artist Abhay Datar aur harmonium ustad Ninad Joshi.
10: Aur is khas shaam mein ek dil ko chhu lene wala tribute to Asha Bhosle.
12: Abhi na jao chhod kar.
11: 28th June 3 p.m. at ITV Gold Auditorium, Oak Tree Road. Call Satish right now at 862-812-9111.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે, એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે, અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4th. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.